ઉઠાવે. તેણે સંતન કી બા છો તો ગુરુ નાન કી હર લોચા પૂર માન મૂર્ખ કાહે બેલાઈએ પ્રભ લિખે કા લિખ્યા પાઈએ દુઃખ સુખ પ્રભ દેવન હાર વૃત્તે આગ તું તિસે જતાર જો કાજ કરે સોઈ સુખમાન ભૂલા કાહે ફિરે જાન કૌણ બસ તાઈ તેરે સંગ લપત દયો રસ લોભી પતંગ